હેલે ઓર ના આવે મારે દાય દય મારી હેલી ઓર ના આવે મારે દાય દય મારી હેલી શબદ સનેહી મારી જાત રામ મારી હેલી શબદ સનેહી મારી જાત રામલી શબદો સે લે નારામ શબદો સે દેના હે શબદો સે દેનારામ શબદો સે દેના હે શબદો સે શિવાનંદ પાર શબદો સે શિવાનંદ પાર પર મારી હેલી શબદો સે શિવાનંદ પાર પર મારી હેલી શબદ સને મારી જા મારી જાત રામ રહેલી ઓર ના આવે મારે દાય દાય મારી હે